0: હિતમાં ફેરાન ટોરેસ લેકર એક ગોલ નહીં નિર્ણાયક બન્યો. નિર્ધારિત 90 મિનિટમાં દુબઈ તર્ફબાટ ગોલ હોન નસકે પછી ખેલ અતિરિક્ત સમયમાં ધકેલેકો થયો. નિર્ધારિત સમયકો અંતિમ સમયમાં એન્ઝો ફર્નાન્ડિઝલે દોહોરો પહેલો કાર્ડ પાઉદે મેદાન બહારિએપછી અર્જેન્ટિના 10 ખેલાડીમાં સીમિત ભયો થયો. અતિરિક્ત સમયકો દોસ્રો હાફકો શરૂઆતમાં સ્પેનલે અગ્રતા લીધે ઉપાધિ હાથ પાર્યો. સ્પેનલે ખેલકો અધિકાંશ સમય અર્જેન્ટિનાલાઈ દબાવમાં રાખ્યો. સ્પેનલે સન 2010માં પછિલ્લો પટક વિશ્વકપકો ઉપાધિ જીતેકો થયો. યસ પટક ફાઇનલમાં અર્જેન્ટિનાલાઈ હરાઉદે સ્પેનલે 16 વર્ષ પછી વિશ્વકપકો ઉપાધિ જીતેકો હો. ગત વૈશાખદેખી હાલસમ્મ વિપદમાં પરીર 166 જનાકો જ્યાન ગયો છે. રાષ્ટ્રીય વિપદ જોખમ ન્યૂનીકરણ તથા વ્યવસ્થાપન પ્રાધિકરણના અનુસાર એ અવધિમાં 3,435 વિપદકા ઘટના ભયા છે. 4,531 ઘર પરિવાર પ્રભાવિત ભયા છે. સૌભંદા બળી 914 આગ લાગીકા ઘટના ભયા છે. સર્પદંશકા 535, ચટ્યાંગકા 229, લેક લાગેકા 55, જનાવર આક્રમણકા 190, હુરી બતાસકા 478, પહીરો 495, બાળીકા 171 ઘટના ઘટેકા છન્. યસ્તે ભારી વર્ષા 166 છન્. ત્યસે ગરી સાઉન 2 ગતિ બિહાનદેખિ હાલસમ્મ દેશભર 58 વિપદકા ઘટનામાં 3 જણાકો મૃત્યુ ર 13 જણા ઘાઇતે ભયા છન્. 45 જિલ્લા પ્રભાવિત ભયા છન્. ઉત્તરી ગોરખાકો ધારચે ગાઉંપાલિકામાં નિર્માણાધીન 4.6 મેગાવાટ ક્ષમતાકો સુપર માછા ખોલા જલવિદ્યુત આયોજના નિર્માણ અંતિમ ચરણમાં પુગેકો છ. 96 કરોડ લાગતમાં બુઢી ગંડકી હાઇડ્રો પાવર કંપનીએ નિર્માણ કરેલો સુપર જલવિદ્યુત આયોજનાકો કામ 70% સકિએકો છ. 2081 પુષબાટ શરૂ કરેલો આયોજનાકો 2286 મીટર પાઇપલાઇન મધ્ય 1000 મીટર જડાણ સંપન્ન ભઈસકેકો છ. પાવર હાઉસકો 70% ભંદા બઢી 75% નિર્માણ કાર્ય સકિએકો નિર્માણ કંપનીએ જણાવેકો છ. નિર્માણ કંપનીકા પ્રબંધ નિર્દેશક કૃષ્ણ ઘિમિરેકા અનુસાર ઢિલોમાં આગામી મક્સિર મહિનાભિત્ર નિર્માણકો કામ સંપન્ન કરી માગદેખી વિદ્યુત ઉત્પાદન શરૂ કરને લક્ષ્ય રાખીએકો છ. નિર્માણકા લાગે આવશ્યક તારચે ગાઉંપાલિકા 4 અને 5 સીમાના જેરબુખલામાં નિર્માણ ભઈરહેકો આયોજનામાં કરીબ 2,286 મીટર માથીબાટ પાણી ઝારેર વિદ્યુત ઉત્પાદન કરીએકો છ. ઉત્પાદિત વિદ્યુત માછાખોલા ક્ષેત્રમાં રહેકો વિકાસ હાઇડ્રો પાવરકો પ્રસારણ સંરચનાસંગ જોડદે ધાદિંગકો બસેરી સલ્યાનટાર હુદઈ કેન્દ્રીય રાષ્ટ્રીય પ્રસારણ લાઇનમાં જોડને બતાઈએકો છ. નિરંતરકો વર્ષાલે સપ્તકોશીમાં જલસતહ ઉચ્ચ હુદઈ ગયેકો છ. આઈતબાર બેલુકા 6 બજે કોશી બેરેજ કંટ્રોલ રૂમલે કોશીમાં પાણીકો બહાવ 2,15,135 ક્યુસેક પ્રતિ સેકન્ડ માપન કરેકો હો. કોશીમાં જલસતહ બઢેસંગે બેરેજકા 56 ઢોકા મધ્ય 29 ઢોકા ખુલેકો છ. બેરેજ કંટ્રોલ રૂમકા અનુસાર આઈતબાર કોશીકો બહાવ 1,76,305 ક્યુસેક પ્રતિ સેકન્ડ માપન કરેકો થયો. યો વર્ષકો બરખા શરૂ ભયતા નદીમાં સૌભંદા ઉચ્ચ જલસતહ માપન કરેકો હો. પહાડી જિલ્લાહરૂમાં ભારી વર્ષા ભયકાલે કોશી નદીમાં પાણીકો બહાવ લગાતાર બઢી રહેકો છ. ગયેકો વર્ષ દિનમાં ઝન્ડે 8 લાખ નેપાલી રોજગારીકા લાગે વિદેશ ગયેકો તથ્યાંક આએકો છ.
1: વૈદેશિક રોજગાર વિભાગકા અનુસાર ગયેકો આર્થિક વર્ષમાં 7,92,187 જણાલે શ્રમ સ્વીકૃતિ લીએકા છન્. અઘિલ્લો આર્થિક વર્ષમાં 8,39,000 શ્રમ સ્વીકૃતિ લીએકા થિએ. યો વર્ષ વૈદેશિક રોજગારીમાં જાન 95,000 મહિલા ર 6,97,000 પુરૂષલે શ્રમ સ્વીકૃતિ લીએકા હુન્. અઘિલ્લો આર્થિક વર્ષકો તુલનામાં યો વર્ષ શ્રમ સ્વીકૃતિ લીને મહિલાકો સંખ્યા ઝન્ડે 1,000 બઢેકો છ. રોજગારીમાં જાને યુવાકો પહેલો રોજાઈ યુએઈ બનેકો છ. ગયેકો આર્થિક વર્ષમાં 1,83,500 યુવા યુએઈ, 1,32,600 જણા મલેશિયા ર 1,32,000 કતાર પુગેકા છન્. યસ્તે સાઉદી અરેબિયા જાન 1,24,600 ર કુવેતકા લાગે 43,400 જણાલે શ્રમ સ્વીકૃતિ લીએકો વિભાગલે જણાએકો છ. યહી એક વર્ષમાં 34,000 જણા રોમાનિયા ર 22,300 જણા શ્રમકા લાગે જાપાન ગયેકા છન્.
0: અહિલેસમ્મ ખબર યતિ નમસ્કાર.